ફેન બનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી થી પડ સુટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારે અણપતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9460051234. તો ભાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક ના વિષય ની હાથી તારુદી. રામ રામ રામ રામ.

આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવન દાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય? નાના અંજલિ બુન, હું થા ગા? અરે જાગૃતિ બુન, આપણી જે નદીએ હે એ હુકી જાયંગા, ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા. ઓ અંજલિ બુન, એટલે જ મન કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે. હોવે જાગૃતિ બુન, હર બુન મેં આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે. હોવે અંજલિ બુન, આપણે ભાઈ બુન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો ની રાખવું, બારિશ ને પાણીનું સંગ્રહ કરવું. આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા. હવે હવે જાગૃતિ બુન, આપણે ભાઈ બુનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે. હર બુનનું મોલ આપણે જાણો. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. સેહતનું રાજ હું હે બોન, અસલ આદત ને સહી ખોરાક હે બોન. જિંદગી પરબાતની શરૂઆત પાણી થકી કરવું, થોડું સુ વ્યાયામ ને તાત્કાળીની જીવન જીવન, ફળ સબ્જી રોજે ખા બીમારીને દૂર ભગાવવા, જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપણું, આ જીવનનો સહારો હે. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમ કે આ છે સેહત નું અસલી રાજ. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. આપ સભી સુન રહે હે આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન, તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન.
2: હોવે કેમ કે ખૂન મે આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
1: જલ્દી થકાન થવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયા ના લક્ષણ હૈ.
2: હોવે ભાઈ અને બોનુ, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયા ની નિઃશુલ્ક જાંચ કરાવી જોઈએ.
1: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
2: હોવે એનિમિયા થી બચવા બદલે આપણને ખવાના મે દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, નીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું જોઈએ.
1: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
3: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: થારી મે પાસો લાવો જૂનું હવાર, સેહત બનેગા એકદમ શાનદાર. બાજરા, જવાર, રાગી ને મક્કા, તાકત ભી ભરપૂર ને પોષણ ભી પક્કું. બારતી નું ખવાનું સોડો, દેશી અનાજ થકી નાતું જોડો.
1: મોટું અનાજ અપનાવંગા, શરીર ને સ્વસ્થ રાખંગા.
3: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેવી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: બાઈનબોનું ગીત તો આઈશું પૂર્ણ, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાન સ્વાગત કરા હું અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનો ગીત કે પહેલે અમે આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે આપણે પૌધોમાં પોષક તત્વની કમીના શું કારણ હે ને સમાધાનના શું ઉપાય થઈ શકે. તો ભાઈ બોનો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી પટેલ, વો અપની ફસલો મેં પોષક તત્વો કા પ્રબંધન કેસે કરે ઓર કિસ તરીકે સે કિસ પોષક તત્વ કી કમી હૈ ઉસકી પહેચાન હોના ઉન્હે બહોત જરૂરી હૈ. તો આજ કાર્યક્રમ મેં આપ સબસે પહેલે હમ યહી બતાઈએ કે પોષક તત્વ કોણ કોણ સે હોતે હૈ ઓર ફસલો મેં પોષક તત્વો કા ક્યા મહત્વ હૈ.
1: બિલકુલ બિલકુલ, ખાસ તો અપન સમજતે હૈ કે ખરીફ જો મોસમ હૈ, ખરીફ મોસમ કે અંદર જૈસે અપન જાનતે હૈ મક્કા હૈ, ધાન હૈ, સોયાબીન હૈ, ઉડદ હૈ, મૂંગ, બાજરા, જ્વાર, તિલ આદિ ફસલ બોઈ જાતી હૈ, હે ને?
0: બિલકુલ.
1: ઓર યે અચ્છી પેદાવાર કે લિયે ફસલો કા સંતુલીકરણ પોષક તત્વ મિલના બહોત આવશ્યક હૈ. યદિ પૌધો કો આવશ્યક પોષક તત્વ પર્યાપ્ત માત્રા મેં નહીં મિલતે તો ઉનકી વૃદ્ધિ રુક જાતી હૈ, ઉત્પાદન ઘટ જાતા હૈ, રોગો કા પ્રકોપ બઢ જાતા હૈ, યે સબ સમસ્યાએ પ્રગટ હો જાતી હૈ. તો પોષક તત્વ બહોત મહત્વપૂર્ણ ચીજ હૈ.
0: બિલકુલ.
1: તો ઇસકે લિયે અપન આપને જૈસે બતાયા કે કોણ કોણ સે પોષક તત્વ હૈ, તો પોષક તત્વ કી યદિ અપન બાત કરે, ખાસ કરકે અપન ફસલ કે અંદર પોષક તત્વ કી બાત કરે,
0: જી જી,
1: તો પૌધો કે અંદર મુખ્ય 17 પ્રકાર કે પોષક તત્વો કી આવશ્યકતા હોતી હૈ. ઓર ઇસમે જો મુખ્ય પોષક તત્વ હૈ વો અપન જાનતા હૈ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓર પોટાશ.
0: બિલકુલ.
1: યે તો મુખ્ય હૈ. લેકિન દૂસરે નંબર કે યદિ પોષક તત્વ કી બાત કરે તો ઉસકે અંદર સલ્ફર, કેલ્શિયમ ઓર મેગ્નેશિયમ.
0: બિલકુલ.
1: ઓર લેકિન બહોત સારે સૂક્ષ્મ પોષક તત્વ રહેતે હૈ. જો તીસરે સૂક્ષ્મ પોષક તત્વ કી અપન બાત કરે તો ઇસકે અંદર જો સૂક્ષ્મ પોષક તત્વ જો હૈ ઉસકે અંદર જૈસે ઝિંક હૈ, આયરન હૈ, બોરોન હૈ, મેગ્નેશિયમ, કોપર, યે સબ ચીજ સૂક્ષ્મ પોષક તત્વ મે હૈ.
0: બિલકુલ.
1: તો એ અપન જાનતે હૈ કે ભી ઉસકી જો કમી હૈ વો તો કમી સે અપન કો કૈસે પતા ચલતા હૈ કે ઇસકી કમી હૈ.
0: બિલકુલ.
1: તો અપન જૈસે અપન યે પહેચાનેંગે ભી નાઇટ્રોજન કી કમી હૈ તો ઉસકી પહેચાન અપન કૈસે કરેંગે.
0: જી બિલકુલ,
1: હે ને? ક્યોંકી યે તો પોષક તત્વ કી જાણકારી તો અપન ને લે લી, લેકિન પર્ટિક્યુલર કોઈ તત્વ કી કમી હૈ તો અપન કો કૈસે પતા ચલેગા કે ઇસમે નાઇટ્રોજન કી કમી હૈ તો ક્યા પ્રોબ્લેમ હૈ, ફોસ્ફરસ કી કમી હૈ તો ઇસમે કૈસે પહેચાને અપન.
0: જી જી,
1: હે ને? તો ઇસકી અપન દેખેંગે નાઇટ્રોજન કી યદિ કમી હૈ તો પૌધો કી જો પત્તિયાં જે પીલી પડને લગતી હૈ.
0: બિલકુલ.
1: પૌધા કા જો વિકાસ હૈ ને વૃદ્ધિ દર જિસકો બોલતે હૈ વૃદ્ધિ, તો વો કમ હો જાતી હૈ, બિલકુલ બંધ હો જાતી હૈ.

સાઈન બોનો અણસ્કી ખાતે કાર્યક્રમ ખેતીવાડી થી પડ સુટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામે આપ રાય સુઝાવ અમને આપી શકો અમારે અણપતા માટે અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ

પોસ્ટ કોપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક ના વિષય ની હાથી તારુદી. રામ રામ રામ રામ.

0: કે ખૂન મેં આયરન તત્વની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
1: જલ્દી થકાન થવી, શારીરિક કમજોરી, યાદદાશ્તની કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયાના લક્ષણ છે.
0: હવે ભાઈન બોનું, આ લક્ષણ આપણને આપણે માં દેખાય તો આપણને આપણે પાયવાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવી શું.
1: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
0: હોપે એનિમિયા થકી બચવા બદલે આપણને ખવાના મેં દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટરનું સેવન કરવું સુએ.
1: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા. વાગડ રેડિયો એવં વાગધરા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.